0: લંકા પુરી ખાગ ભયો પછી રાવણ કુંભકર્ણ મરી ગો રામાયણ યત્યો.
1: નમસ્કાર, રેડિયો સાયલન સામુદાયિક એફએમ 92.7 મેગાહર્ટઝબાટ મો પતિ પ્રસાદ સાપકોટ. આજ વિક્રમ સંવત 2083 સાલ શુદ્ધ જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષે સન 2026 મે 12 તારીખ વૈશાખ 29 ગતે મંગળવાર દ્વાદશી તિથિ ઉત્તરાયણ વસંત ઋતુ રૌદ્ર નામ સંવત સર પૂર્વાદ્ર પદ નક્ષત્ર કાણજોગ કુંભ રાશિકા પશ્ચિમમાં કાલા ચંદ્રમાં છ. સાયદ ગર્દ કષ્ટ હોને. આજકા જોગિની ઉત્તરમાં છ. સાયદ ગર્દ પછાડી બાયા જોગિની પાડે. આજકા દિન 33 ઘડી 30 પલકા છ. ઉદય 5 બજેર 19